0: માય ખાસો ઉમાવ નજર આવ્યો. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જે પ્રમાણે આપણા રહેવાસ માટે સિવિલ સેવા પરીક્ષા અર ભારતીય વન સેવા પરીક્ષામાં ચૂંટણી જ્યાં ઉમેદવારોને સાથે ઓ કાર્યક્રમ સુન્યો. શ્રી શર્મા કહ્યું કે પ્રધાનમંત્રીના સંબોધનનું આમજનને દેશમાં વેરિયા સામાજિક સરોકારો જોડ્યા નવાચારોની જાણકારી ઉણને અપનાવવાની શીખ મિલે હૈ. પાલી, બાડમેર, જસલમેર સમેત ન્યારા ન્યારા ઠોડા માથે મન કી બાત કાર્યક્રમને ભેળા સુણી જ્યા. ઈ દોરાન જનુમાઇંદા અર આમ લોગ મોજૂદ રહ્યા. ગામવાઈ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાન વિકસિત ભારત 2047 નજરિયાને સાકાર કરણમાં ગામવારી મહેતવ ભૂમિકા બતાઈ હૈ. વે આજ નવી દિલ્હીમાં વીઆર રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલનમાં બોલ રહ્યા હતા. શ્રી ચૌહાણ કહ્યું કે ગામવાઈ વિકાસમાં તેજી લાવણ સારું વિકસિત ભારત ગ્રામીણ યોજના તહેત રાજ્યના યોગદાન સમેત 1,51,000 કરોડ રૂપિયા બત્તીરો બંદોબસ્ત કરી દીધો હૈ.
1: गांव केवल भारत का भूगोल नहीं है, भारत की आत्मा है, भारत की अर्थव्यवस्था है, भारत की अस्मिता है. गांव केवल बसाहट नहीं है, वे भारत की सभ्यता है, संस्कृति है, जीवन मूल्य है, परंपराएं हैं और समृद्धि के केंद्र रहे हैं. हमारी ताकत भी गांव है और हमारी संभावना भी गांव में. गांव हमारे लोकतंत्र की सबसे मजबूत इकाई भी है और ये आज का सम्मेलन ग्रामीण समृद्धि का मंथन है.
0: મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ બાલોતરા રહ પચપદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાતે દોરાને લેર રિફાઇનરીને દેખ્યા. શ્રી શર્મા કાર્યક્રમની તૈયારીઓને લેર એલકારાને લેર મીટીંગ કરી રહ્યા હૈ. એનો પહેલા મુખ્યમંત્રી જોધપુર એરપોર્ટ રા નવા ટર્મિનલ ભવન રોહી જાય જો લીઓ. ઈ દોરાન વણા મીડિયા સાથે બતલમાં કહ્યું કે પ્રધાનમંત્રી આવતા 4 જુલાઈને ઈ નવા ટર્મિનલ રો લોકાર્પણ કરેલા. મુખ્યમંત્રી રે સાથે હી ઈ દોરાન જનુમાઇંદા અર જિલ્લા પ્રશાસન રા એલકાર મોજૂદ રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રા 4 જુલાઈને તે બાલોતરા દોરારી તૈયારીઓને તહેત જિલ્લામાં 7 દિનરો ખાસ સ્વચ્છતા અભિયાન શરૂ વ્યો. અભિયાન રા પહેલા દિન આજ પ્રભારી મંત્રી જોરારામ કુમાવત અર વિધાયક અરૂણ ચૌધરી સમેત જનુમાઇંદા અર મહેકમાઈ એલકારા ઝાડુ લગાર સફાઈ રે પ્રતિ જાગ જગાવણરો સંદેશ દીયો. समाचार आकाशवाणी जयपुर अजमेर प्रसारित किया जा रहा है. केंद्रीय पर्यावरण वन और जलवायु मंत्री भूपेंद्र यादव कहो है कि सरिस्का बाघ परियोजना आज दुनिया री कामयाब बाघ पुनर्स्थापना कार्यक्रम में गिनी जावे है. अबार माए अठे बाघारी तादाद बदने 56 वेगी है. आज अलवर और सरिस्का माए बाघ पुनर्स्थापना अवसर और चुनौतियां मुद्दा माथे राष्ट्रीय कार्यशाला माए बोलता श्री यादव कहो कि आ कार्यशाला उन भगत भी है जदे सरिस्का माए बाघ पुनर्स्थापना रा 18 साल पूरा कर लिया है. શ્રી યાદવ કહ્યું કે બાઘ સંરક્ષણમાં રાજ્યના અનુભવારી અદલા બદલી ભવિષ્યની સંરક્ષણ રણનીતિઓને મજબૂત કરેલા. કાર્યશાલામાં વનમંત્રી સંજય શર્મા અર દેશભરના બાઘ સંરક્ષણ વિશેષજ્ઞ વૈજ્ઞાનિક વન અહેલકાર અર ન્યારા ન્યારા રાજ્યના પ્રધાન વન જીવ પ્રતિપાલક મોજૂદ રહ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કહ્યું હૈ કે પર્યાવરણ સંરક્ષણ સ્વચ્છતારો લગત સરકારી કોશિશાને સાથે જનભાગીદારી પૂરો વહે શકે હૈ. શ્રી બિરલા આજ કોટારા દાદાવાડી હલકારા રેન્ડલ પાર્કમાં વિયા પૌધરોપણ કાર્યક્રમમાં બોલ રહ્યા હતા. વણા કહ્યું કે જે હર રહેવાસી આપણા ઘર ગળી બગીચા એર મોહલ્લાને સાફ રાખણને સાથે પૌધરોપણ એર ઉનરા સંરક્ષણનો સંકલ્પ લેવે તો કોટા સબું સાફ એર હરિયાભર્યા શહેરમાં આપણી ન્યારી પીછાણ બના શકે હૈ. વણા લોગાઉ પર્યાવરણ મુજબ જીવનચર્યા અપનાવણ એર પૌધરોપણને જન આંદોલન બનાવણરી અરજી કરી.
2: पर्यावरण के अनुकूल जीवन शैली लोगों की हो और इसको हम जन आंदोलन बनाए. मुझे आशा है कि कोटा बूंदी की जनता अपनी दिनचर्या के अंदर भी पर्यावरण के अनुरूप दिनचर्या करेगी और सभी लोग एक पेड़ माँ के नाम लगाकर उस पेड़ को संरक्षण भी करेंगे, उसको बड़ा भी करेंगे और अपने शहर गली गांव को स्वच्छ रखने के लिए संकल्प भी करेंगे.
0: લોકસભા અધ્યક્ષ રેન્ડલ પાર્કમાં મુહૈયા ખેલ સુવિધાઓ રોઈ જાય જો લીઓ. વણા કહ્યું કે આવનવાળા ભગતમાં કોટામાં આધુનિક ખેલ સુવિધાઓ પસારો કર્યો જાયેલા. રાજસ્થાન સમેત દેશભરમાં આજ 3 દિનરા રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત થઈ. એના તહેત દેશને પોલિયો મુક્ત બનાયા રાખણ સારું 5 સાલ તાઈરા સગળા ટાબરાને પોલિયો રોધી ખોરાક પીલાઈ જાવે. પ્રદેશમાં 1 કરોડ 32 ટાબરાને દવા પીલાવણનો લગસ રાખી જો હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ આપણા રહેવાસ માટે ટાબરાને પોલિયોની ખોરાક પીલાર અભિયાનની શરૂઆત કરી. प्रदेश में 59,029 बूथा माते पहले दिन आ दबा